0: རྒྱལ ཁྲིམ མཚེར ཅིག ཉ ཤང རང ཉིལ སོང བའི གོ ཆ ཁྲིམ ཆུང དང ཅོ ལམ
1: ཡ ཚེབ དང གས སང ཁང ཁོ པན པ ཆན པ བདེ མོ ཡིན ན ཁྱེད ཚེ དེ ཏར ཐང དེ ཁྲིམ ཆུང དང ཅོ ལམ ལེན ཚན ལ སམ པར གབས ཤ ངར ཁམ དེ ལེན ཚན གི དོན ཚ པ དང ཚོམ རིག པ དོབ དེ ར ཤི ཡིན ཨ ད ཏ ང ཡོ ས གས ས ན ཚོ ཁར ཅུང ཁར ཧ ལུང ཟུང ཁྲིམ ཅུང ཅིན ན ཡོ Дэйми джилу нухтарна, сашан дэни, та гамбу лу, джасы кягни чанга мэ гамбазгэ, ку ва чива га чимни, на ца шун, дэни римчи, та ва чива га нюрчун ла сухуан, имо гу чуни, та ку сэдэн дисунзгэ. Ва чунван дэнгэ на та шанчин, жэна лирка ниргуни тимуэж, лу сартан яна, та тичин гэрка матухшра пайла тунгэ мэне тимуэзгэ. Дэни та гамбу лу, джасы кягни унди, кангвазгук. Кангван ди, ཁང ཡིག ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང ཁང Demo yung tu choni, ta pargina loo jasi kyaanye wali, ta tsiri nisung nandara. Ati na ta kongwaan ta kooshina nikaasi kook. Wo chunga gishe kyo, ta aniga ta hamashi kishayiri. Kyo zhig chili na tawa, ngaab zhig chili na tawa. Ati moyang chamaar. Ati na aniga kongwaan ta danda ye gina nikaasi kook. Ta danda ye goji se kono, kongwaan ta zong tangi. Ti rinpa ta, ta jasi ka ngapsi ngapsi. Danda ye gina nikaasi kook. Tane wo chiwa ge shachyo, ku tangma hargin ik sontu na yoji kapsa kumando kushin yoji, kargo ku kacha tamo shay yozir kuk. Wo chunga ge yung shachyo, tar kacha shayna zamzik ta denkhan changa manyan gasi. Wo chunga ge shayna kuwa ginan rikasi kuk, wo chiwa ge shayna kuwa ku ghanan rikasi kuk. Ta spanyi ga kanwa tzadi ta mandriksik, ta ji maayon sik. Maayon tanda ta chizgi kukazina. 华龙中城镇镇那个融恒产客的那个融恒那当然他城看的什么有不是的球那么的什么让你们用的这些的你那个他融恒产客的在用的但你用的融恒也当然是可以
0: 就会起码从什么的城市才等安排呀
1: ཁྱི ཕྱད མ ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱ 전전의 당례노냐 타반이 되지지 근데 도머치 자식 삼크는 면념도 치무즈 그냥 용항선인데 자치 등티 니발아 속과 주시하는 거 돈이 다 공유하는 거 조진달라 예습글이 자치 삼크는 바가 다 용항세코는데 니와도 지키지게 조진디 예습글인데 돈이요 용항세코는데 전부 니와옥 니코네 갑다지나
2: 야이 한 것 좀 해야 다우즈는 그 용항성군데 인제나 용항리콩 그 청구가 고름 때를 됐더니 아망돌 자청 것이 아쉬워라 자청 그 돈용 된 미동이 다회 정도 우주가 지치고 와 정도 간자 드니 뒤튼 그 이거 뜨기 좋았다 튼튼 거 랑신 거 라초시 군도 무시 고스 다우지 너 디제나 정콘스 군도 우주가 샤와다 나 이거 차 샤쭈 지라다 아강적도 튼튼 그 자청주 홍이 된 바인 바 라초시 군도 무시리야 정콘들이다 다 우주 지니 인지나 조질이 요트바든 년카 응응고시 뜸뜸스크 따따 따그 군바기시 군은디 조진데인지나 아파트케 루자찬이 톤 메송스크 슈나우노 실레니시 디진 실치우가 아파드기 다꾸무 덴덩나 실치우 아파그라 실치우티 다 공안디 지니 치엔지 가챘다 무셰뇽스크 셰뇽스 다요 아파 조디타츠 따우추 카친스 군을 카친 그때 이트카트 마쿠라지크토니 가는 것이 누센즘디 메크 대노 쿠그 다그 실리 중앙 엔지니어 다득히 말랑 단더냐 난자 세기나 저기 되게 숨니 그거라 지금 계단은 엄청 더 좀고 되게 다 그냥 되게 쇼크 치즈 군은 생이 주고 정콩글이 공나 용색 Tani tāngi kichi gā tōntōng dī yinjina jilun shinu gā jik gā. Tāngi kichu dā gā hkūr gā tēlngi nā chok. Dā kū gā kichu āishī zī dā tāni. Tā kichu shēni. Tā shōng gā kūma dī kūma dī yinjina kanyā hāgan gā shilir. Shilin tōna kanyā gā khanzang gā kūrin tōngu nōng nā yōnir. Kūrin tōngu yinjina tā jū kichi gā hāma. Tāni tā rāng gā gāmu rā bē. Añini sambamu yinjina rāng gā shāyī rā bē. Gamu mek bhe, ta shayi nyam ni mek. Ten dang ta kanya khanzan la ka ni kanya khanzan ka totang yonu tumuz gara mo. Ten dang na ta dani ka ta ga ni tsana nu yinja na khanzan ka yikchara dung di chiga mek. Ka chinga yikchara majig sik. Ten dang na ta kanya gandhi uchiga tanga nang tira khanzan yin gunu tumuz gara ni tsana nu. Ta ga tanga nang tira tika khanzan yin gu tang na ta kanya gandhi jika chiga yonggu mek. Maungdangi chiga zhonghong dira dake jika chiga maungna dake yichaa niya tangna chungdumuz maarumu. Da ngandangi kanya chiga zhonghong ga jatang di koga jansana dushili. Da chuga zhonghong di yitong nuga tamo ga kachinga yichaa zinjina kanya tundag chiga wana maar. Da chuga yinjina yichaa da cheri songita kuma ga nyankur guna nyankori dake yina tundag chiga wana maar. Unchong tamo tish chiga mek. Da nung kodangi kanya di Tā nī kōngā chīgā mīndī mēk chīnī gā gōgō tōng nā tā shilā chīwā nī chukō tī jīm tā āgā nā dhīgī dhīgā dhīgā wukā shilā chūwā nī tī jīm tā shīn tsū nā shiā nī rā dhīgā mū tā nā yuā yōng chū gā tī nā rū rā lō sē rā tī mīndī yōng tukō mēk tā kū gā tā ngā chū ngā kādā yī dhī tā nī jīg nī tā kanyī gā tā tsū gu nā rā kanyī wā rā tā kādā zī dhīgā yī ngā chū jīg nī tā dhīgā kōngā dhī nī nā shilā chīwā tā rī yū Shilu chiwu ka shilu chungu ti tani kuwaan daga ta kuwaan kaishin tana daga ta chi kasi ka ta gurumu nda ta shilu chungwa shini. Daga ta kanyi ka zhonghong da li ju ndamu zayi tanga ya. Da zini ta zhonghong ka yigan da langde tani kanyi zongi kuwaan ka nyang shilu chiwu ngu kori. Ta tontong diga shiga yukwa zongu tanga ta zini ta, ta ndamu zayi. Tan dani ja chi ka nyang kandamba sanda zayi chonu, azu chintsang ka janoy na chukka yang na. Tā jino kisho uchū gā lāngkūr, tā uchū gā kōngā, tā chī ngā kāng nā yu nukā gōrmbu yinā chūgā, chīs yinā chūgā uchū gā, tā chī hāma dī tsir gūdi tā tsū, tā tsāng mā, chī gā tōntak mē kīndō lī tukhē zhīng chūgā mō. Yā mū nī chī kāna ngā kachā chā tsik xē lī chāk tōng nī, tukhē tā chīng chūgā. Tā yī tōng nā jīg nī tā chīn tsāng dē, nyok chā tsāng māng zī tōng gā, ngā chūn dā tāng dā tā wī, chū zhī māng zā tukhī nyōng. Tā kō tā ngā chūn tā nī sān tā zē chū, chū dī yī nā, Chikin jina kachina tinjok di tatsu, da denkhang nu nyezgara yongi, denkhang yigra kori. Dikha yi tanda uchu jigni chintsang diya, jigni jina chintsang diya choji ratara mekka.
3: Choji mekka?
2: Choji mekka bhe. Choji mekka. Diya na ta tondagra di zhiga jigni yukwa zungu, chintsang diya matatan jikthana di yongi nda kari. Tandaga choji nyamu yin jina, achu ga ta uka kishinda gongtag nyame ga songchung ga zhongkong. Tanga chundani, nasi danga monga chundani ta, nyezu tun tayin, dani kaayin jina kaga achu katsatina dhatuk ni ngiwa rata nyugari dhatuk ngiwa gumbu tungsan dhachi shini ta achu alugle zi nyizgaya alugle nyi tangni alugle tunu zi kada ki tari ta alugle ndi soma zi maash ta nyunga li tangnu tumu alugle nyunga zi nyisawu dani ta shu kochu yi sara gaza manju tani tangta kanyi kaga taga tsundga dhwaayi de tangni nginda jisha jigu guzi tangu ngandi ka alugle nyunga kirtang zi piti tani kaga Chapan jagu pe ngayin jina desunga chapan din jagu gumu shunga tenang tenang jina daga ta chondokka shunga ke kayana nudana maiya ta kapri nang nira xir kaya tenang nira menayi daga yi tangani ta ke goba mela ta nga chu zayong zimu nga chu zayong ta ke shikhunga chi zayrizna ta jigni chu tenkhana songna kilgna ta lole zgra tamdi meka achu ga denkhang shawu meka zi daga nga chu zayong zi Tā ngā chī kī nī tsindhī jilung yinu jī kī tsontukrā nī gā kādā yinu gā kādā gā nāntū nānru. Tsangmā ngā chī gā ndrā lāngu nū ndrā lāngi, ānyā lāngu nū ānyā lāngu dē tāngi, tsangmā tī tāngi ngā chī gā tā gā khuṅtuk ngāma sōngchū gā zhōngkhūng dī. Tā jīg nī tā kī gā tā gā zhōngkhūng dī chērī sōng dē tāngi, tāngkhāng nā tīg zhī. Tāngkhāng gā ngā chī gā zhōngkhūng dī khuṅ dī chī gā kī lā nā rūmu. Tā ngā tā kī zhōngkhūng dī nāng tār dē tāngi, tsontuk gā kī. Adirsan ka chintsan jagu nu daga tachay zi yaadzi, chankan ga. Tendang ta daga kagishay chura ta daga zhonghan ga denghan da mechana nga tatsang ngumaji kajirin doli kagara shiga nga chu, kwa chanda shiguk. 되네 그 돈도 내라시 그 이과지 특제 돈 담모 단된지나 주식이 가슴 되는 숨고 정말 그 자투니 아니 우리도 유지 망가 망나다 주인도 그 계속 점아도 있긴 주고 보나 계속 다시 그 총득 것이 누도 맡은 맡은 누구 더 뭔가 어떻게 지라 요크 요정나다 어찌 그 아든 흑치긴 지나 어찌 그 냉혼도 어디 살가지 되고 이제는 어찌 그런 거 괜찮디 졸렌스기나 치즈이나 냉혼 거 그래 또 그거 지금 너무 이제 나 지금 그거 됐고 냉혼도 혼디 손이 정혼가 리코나 손이 정혼스 데이터는 지금 이런 거 정혼나 손나라는 거 셰처를 주고 그거 던지즈 그러고 된다는 그런 거 기펜들 손초 있다 그랬다 조지 니야무 이제 너무 좀 그랬다 조지 선방무 이제 나 그쵸 정혼스 다지 어주 응이스 지 샤치스게나 쇼코 아니스 좀 마트가 됐더니 제 너제 지 려나무시 됐더니 디 젠바티 하는 거 체라 소이다 샤티 델리 너무 지코너리아 당 중든니 인지나 당 중든니 중고 관로 인지나 관로 사크신도 몽그리 그치근더니 준이 코마르더니 주는 망가 다그 총라티 지코너라 망가 된다나 그치 응이스 주아용 마트가 용다 랜트인 하는 거 조금 지그 또 그거 그 그치그 그치가 요소 산이게나 죽고 되게 정홍이 커서 됐더니 정홍 그때 됐더니 이런 거 한이나 죽고 반다나 죽고 제가 그거 조이 됐더니 다른 게 공학의 영스크로구나 랑코 영스크로구나 치즈이나 이런 게 또 어디 그거 조이 됐더니 이런 거 한이나 죽고 로코아나 죽고 뒤손 이런 거 자들이나 죽고 되나 주지 버그지 이런 게 뒤손 존총이 동습이 고무다가니 시 존총 동습이 동물이 단 당신들 그 준드니를 지금 다 활용인데 다고 뭐라 사건 구근 주고 제가 체크 공화지 니따라다 냥나노 처럼 고마트다 다고 리마 마송나 그 사건 되게 쉬어 죽는다 지금 저기라 지금 뜻이다 그거 내가 조지 구지 되게 언제야 당이 지금 질문인데 돈이 그거 내가 조이 순하는 이제 그거 죽이니 그 생각 아파를 뭐 아빠 인지나 아빠 용을 됐더니 미친데니 너쪽이 이간이 담아 헬리 됐더니 너쪽은 낭투네 인지나라다 그 공항형 거르준디 젠발아까트 메누 담아 남아서는 지그 정근 낭때 됐더니 그 너쪽이 이기 남은 주가 시작게 됐더니 그건데 디 됐더니 너쪽이 정혼디 된 됐더니 지금 이렇게 크레송 슈거 너쪽 그 아빠 인지나 너쪽이 정혼디 체리송 됐더니 다 공항형 거르주라 다 그 주가 오늘 큰거 손이 지금 담아 있고 근데 참아다 가서 레이트 있다 돈도 참아다 뭐 잠 기와 손지야 다도 무슨
3: 참혼 장부 나가고 엄플리 참이 흑색진 인자 통머다 자 참모론지
1: 다체 고니 조저던 저 다니다 종흥세 준다가 산이다 차치라스과 디니 한치니 종흥세 건데 첨칸에 첨무스 킬레니나 첨가 고니 첨무스 스니 요니나 니 고니 자치 삼카나 바카브다 에타모 다탕 그 자첨 론전 안 리지스 고노 다 고나 샤코 그 홍스터 녀물 송스종 그 종흥세 다니다 응흑적 그 종흥세 다노 큰증 그 종흥세 너무스 고 다나니 레단도 고나 컨레즈나 타 컨타르티앙 종흥 컨에나라 어단 등 ngapchut ka jongang ying go yang nan deng hunzeng ge jongang yin zi de mo ge ji ta kon na te ren ge jiao zhen nong na xie kon lu jia chi jia ni cheng ge bu zi ce din di kha ra ta ku kon de wo qiu shen ni zi ga cha zi shat tang ma ar tu o ta yi ge ding na ta ne ji de den hang ni ni mar na den hang ni ni ga cha ge ga zha han yin de mo chang me ke mo me na ta shi le chung wo ra ki ma na ta ni ge пени говоря я ондо мого чи зоши шоно тери тата жонхан исе коно та нгапчук ка жонхан жина дага та хэнзэн ка жонхан жина дага жонхан де ин яна нгапчук ка жонхан бан де ин жонхан кан динага юнги дани дролиг деп дионере
2: юнер юнте нгапчук ка жонхан де цунжина кг нгапчу икэн бара нгапчук исаг нюри дага нгапчук жонхан ка де тунде тани та кни ворг нгапчук nāngtōng dāngdā chukho nāngtōng yīn jīna tāw chū tāg xēnō gōndā yīn jīna kumā gā nyāng kō gō gārī tāg ngā kāna sō tēmā yī gō gārī tāg tā yīn jīna tāg nāngtōng, ngā chū nāngtōng yīn chī yīn jīna ngā chū gā tāg tā kumā gā nyāng kō gō anī yīn jīna ngā kāna sō tēmā dā yīna chū hāzī kachī gā lākān zīg cīn nāni tāgā yī tāni tāg ngā chū kā chī nūg ngā chū yī gā ndir tī tā tāng chū jāng khōng gā yī gā ndir lī gu nir yā yī tāng tā kā chū ndā chē sōng yī tā kā kua gā nyāng kū nā chū khō tsāng mā tā kā ngā chū wā tī gā cē yī tā tāni tā tsāng mā rī nā chū nir tā mūs kā
1: tī nā qiñ cāng lā lā zī nā mū rī mū anī mā rī kā ngā gā jir jī zī nā mūs gā kā mū ཁྱི ᱛᱟᱭ ᱚᱱᱟ ᱥᱮᱨ ᱫᱚᱢᱚᱡᱚ ᱠᱤ ᱫᱚᱢᱚᱡᱚ ᱜᱚᱨᱢᱩ ᱚᱱᱠᱟᱱᱟ ᱜᱚᱨᱢᱩ ᱫᱚᱢᱚᱡᱚ ᱫᱟᱨᱤ ᱤᱧᱟᱹᱜ ᱛᱤᱜᱤ ᱡᱚᱦᱟᱱ ᱦᱟᱥᱟᱱ ᱡᱚᱱᱫᱟᱨ ᱛᱤᱜᱤ
2: ᱡᱚᱱᱫᱟᱨ ᱛᱮᱧ ᱡᱮᱱᱟ ᱜᱮ ᱪᱩᱨᱟ ᱠᱟᱛᱷᱟ ᱛᱮᱨᱟ ᱫᱚᱢᱚᱡᱚ ᱡᱚᱡᱤᱱ ᱫᱚᱢᱚᱡᱚ ᱛᱤᱧᱚᱣᱟ ᱛᱤᱛᱟ ᱡᱟᱛᱥᱚᱱ ᱤᱭᱩ ᱠᱚᱢᱚ ᱡᱟᱛᱥᱚᱱ ᱡᱮᱱᱟ ᱢᱮ ᱫᱚᱠᱷᱩ ᱫᱤ ᱟᱹᱧᱟᱹ ᱢᱟᱴᱤᱠ ᱱᱚ ᱟᱝᱜᱟᱱᱟ ᱠᱷᱩ ᱦᱟᱢᱟᱜ ᱠᱮ ᱠᱚᱣᱟᱡᱤᱱ ᱤᱭᱩ ᱠᱚᱢᱚ ᱠᱚᱣᱟᱡᱤᱱ ᱧᱮ ᱛᱟᱱᱤ ᱛᱟᱛᱟ ᱮᱱᱡᱤᱱᱟ ᱠᱷᱟᱱ ᱥᱩᱱᱡᱤᱱᱟ ᱛᱟ ᱟᱹᱧᱟᱹ ᱢᱟᱴᱤᱠ ᱱᱚ ᱟᱝᱜᱟᱱ ᱡᱤᱡᱤᱨᱞᱟ ᱠᱟᱨᱟᱝᱜᱟ ᱡᱤᱡᱤᱨᱢᱚ ᱛᱮᱱ ᱛᱟᱱᱟ ᱠᱷᱟ ᱟᱹᱧᱟᱹ ᱢᱟᱴᱤᱠ ᱱᱚ ᱟᱝᱜᱟᱱᱟ ᱭᱚᱱᱫᱮ ᱛᱟᱝ ᱪᱩᱱᱫᱤᱜ ᱫᱮᱠᱚ ᱜᱮ ᱛᱟᱨᱠᱟ ᱪᱤ ᱫᱮᱛᱟᱱᱤ ᱠᱷᱟ ᱡᱚᱝᱜᱟᱱ ᱫᱚ ᱠᱩᱱᱫᱮ ᱞᱮᱛᱟᱱ ᱞᱮᱛᱟᱱ ᱛᱟ ᱪᱮᱥᱜᱤᱱᱟ ᱡᱤᱜᱱᱤ ᱠᱷᱤᱱᱟ ᱠᱮᱛᱤ ᱛᱚᱨᱡᱩ ᱩᱝᱜᱚ ᱥᱚᱱᱟᱨᱟ ᱛᱟᱜ ᱠᱷᱚᱣᱟᱱ ᱫᱚ ᱠᱩᱫᱤ ᱠᱷᱟ ᱜᱤᱨᱜ ᱠᱟᱨᱟᱝ ᱡᱤᱡᱤᱢᱱᱤ ᱛᱟᱜ ᱛᱟᱠ ᱢᱟᱫᱩ ᱱᱚ ᱟᱝᱜᱟᱱ ᱜᱮᱡᱤ ᱛᱟᱠ ᱠᱷᱟ ᱛᱟᱜ ᱪᱤᱯᱟᱭ ᱱᱟᱛᱮ ᱡᱚᱦᱟ ᱪᱚᱢᱮ ᱠᱩᱢᱩ ᱛᱟ ᱡᱤᱜᱱᱤ ᱠᱷᱤᱱᱟ ᱴᱷᱮᱱ ᱠᱷᱟᱱ ᱪᱮᱥᱜᱤ ᱜᱩᱱᱟᱨᱟ ᱛᱟᱜ ᱠᱷᱟ ᱛᱮᱫᱚᱱᱟ ᱛᱟ ᱥᱚᱡᱤᱨᱟ ᱪᱷᱚᱛᱚ ᱪᱚᱱ ᱢᱟᱨᱟ ᱛᱟᱫᱤ ᱥᱚᱡᱤᱨᱟ